કોઈ રચના ખાલી ના રહે. સારે માલક દે દર પે હાજી અલગ. બાબાજી વચન કરદે સન કે ગુરુ નાનક દે દર ખાલી ચલા જાયગા સારા ખાલી રહેગા. છોડીઓ કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા ઓ રિકોર્ડ હોઈ જાય. એ તાં છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર ઇતની વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ ઇથે આઉંદા હૈ જિસ પાઉના રાલ આઉંદા હૈ ઓ રિકોર્ડ હોયા જાંદા હૈ. ਬਦਲੇ ਮੱਖਿਆ ਮਿਲ